આ ઢોલ થાળી તો બાજે જીતી કમ હે, એન્ડ્રે માથે તો પગલિયા જેકા થમણરો નામ ઈ નહીં લેવે હે, પણ અબે કાર્યક્રમ ને બી તો ધકે બધાવણો હે, એણ વાસ્તે એન ઢોલ થાળીને થામનો પડી, અબે કાર્યક્રમ ને ધકે બધાવણો. દેખો ભાયા.

સુ ઉપર રાખો હો ઓર ભયા સાથે આપરે પરિવાર ઓર મિત્ર મંડળી રે સાગે બેઠને ઇન કાર્યક્રમ રો આનંદ ઉઠાયા કરો હો ઓર દેખો કે અબે કાર્યક્રમ રો ટેમ અટે પૂરો વેગો હે ચાલતા ચાલતા ઓઈજ કેઉં કે ચાક ઘૂમે માટી બણે મટકો ઘર મે આવે ચાક ઘૂમે માટી બણે મટકો ઘર મે આવે ગાંવરી ખુશબુ મટકે મે જીવણ ગીત સુણાવે જીવણ ગીત સુણાવે અબે જોધપુરે છોરે બલવીરને દિરાઓ સીખ રામ રામ સા

0: તો કોમલ કે ની કે તપતી રે મહિને કિન કી રોટી તો ખાયલા પણ ઠંડો પીવણો જરૂર મન વ્યા કરે
1: બિલકુલ.
0: તો અપા ભી હર પ્રોગ્રામ રે મહિને એક રેસિપી જરૂર લેન ગાયા.

0: સાજડા અવાર આપા બહોતી ચોખી રાજધાની લોક રચના સુણી શરૂ કરા ફરમાઈશારો સિલસિલો આજરી આ પહેલી ફરમાઈશ આપણે લેખર ભેજી હે બાગવાન મંજિલ ચોટી બલિયા શું ભેજનવાળા રેડિયો શ્રોતા હે નૂર આયશા અહમદ ઇકબાલ અહમદ બાગવાન અખલાબ અહમદ આમના અસમા રબિયા પરી જુહી આસુ સફદ અર સગલા યારા બાગવાન પરિવારવાળા
1: ઓખત આવ્યો હે મેઘવંશી નગર ભાદુકોલા જોધપુર શું ભેજન વાળા હે દિનેશ સોડા રુદ્રાક્ષ ભાવ્યાંશ યમનદીપ નિશા અર્પ્રિયા સોડા
0: સેક્ટર મોહલી ચંડીગઢ શું આપાર સાથે જોડ્યા હે ટીડી મલ્હોત્રા રીતિક પ્રતિક અનિલ શર્મા જયવીર સિંઘ ઓર ડોક્ટર અનમનદીપ
1: મોતીનગર દિલ્હી શું કવિતા અનિલ ગૌરવ અરમાનસી અરોડા
0: કાલકા શું આપાર સાથે જોડ્યા હે શુભચંદ્ર બજાજ સાહિલ અર બિટુ બજાજ

0: સાધના આપણી ફરમાઈશાને પઢન લાગ રહ્યું હોય કે આપણે રાજસ્થાની લોકગીતા અર ભજનારે ફરમાઈશી કાર્યક્રમ નિંબોળીને ઘણે ચાવશું સુન રહ્યા હો. ઘણે સારા શ્રોતા માને રાજસ્થાની શબ્દો અર્થ લેખર ભેજ્યું હોય એને સાથે હિ આપણ સાથે જોડ્યા હૈ ભોપાલગઢ શું નિયમિત રેડિયો શ્રોતા ધર્મેન્દ્ર ચીપા કપિલ ચીપા અર પૂજા પરિહાર.
1: ઓખતાય હૈ મુરાદાબાદ યુપી શું ભેજનવાળા હૈ મુકેશ કશ્યપ શીતલ સોનુ સુરેશ રાજપાલ પંકજ કાજલ સીમા લક્ષ્ય સોની મોહિની રિતિક અર બલવીર સિંહ.
0: ગાંવ ધુંધાડા તહેસીલ લુણી જોધપુર શું આપણ સાથે જોડ્યા હૈ અલાદીન ધુંધાડવી.
1: ભોપાલગઢ શું રાજેશ સોનાક્ષી આરતી કિશન જયકિશન બલવીર સિંહ પુરોહિત.
0: જોધપુર શું આપણ સાથે જોડ્યા હૈ ગિરધારીલાલ વિશ્વકર્મા.
1: ઓર એના સુનાવ ઓ પેરાસો લોકગીત.